0: શકે. પછી એવું મોવા દાતા લે, એવા છેતરી પ્રતિનિધિ સાથી લે, દસ એગાર બાર તેર ઓડા બડા આવને સદસ્ય સંખ્યાલાઈ ધ્યાનમાં દેરી દ્વિજના ખાલી કરેર સમય મત લગાવે પછી મત ચીન નિષ્પક્ષ ખાધારી રહી ભાઈ ભન્ને કુરા હમી માન મિલશે મેરે એક હારાહારી સ્થિતિ તે મત હતા
1: હૈ.
0: અબ તો મત મત જબર
2: ઓખલવાકો સુનકોશી ગાઉં પાલખામાં નક્કલી નેપાળીનો સૌદેશીના પકડાવ પડેકા છન. કૃષિજન્ય પશુ ચોપાય ખરીદ બિક્રી કરને ક્રમમાં નક્કલી નેપાળી નોટ પ્રયોગ કરી કારોબાર ભઈરહેકો સૂચનાકા આધારમાં પ્રહરીલે ઉનીહરૂલાઈ પકડાવ ગરેકો હો. જિલ્લા પ્રહરીકાલે ઓખલવાકા અંસરા સોજો 19 ગતે દિવસો સુનકોશી ગાઉં પાલખાનો એક કકમીબાટ પ્રહરી અધિકૃત સહિતકો ટોલી ખટેર દુઈજનાલાઈ પકડાવ ગરેકો હો. પકડાવ પર્નેમાં ચંપા દેવી ગાઉંપાલિકા ચારકા 21 વર્ષે કૃષ્ણ ખત્રી સ્થાનકા 33 વર્ષીય પૂર્વ બહાદુર ખત્રી રહેકા છન. પ્રહરીમાં ઉનીહરૂકો છાટબાટ નક્કલી નોટ જસ્તો દેખીને 1000 રૂપિયાકા દરકમના સ્થાન નેપાળી નોટ સમેત બરામદ ગરેકો છ. કોશી પ્રદેશકા 24 પાલિકાલે બાળશ્રમ મુક્ત ઘોષણા કરવા આવશ્યક કાર્યક્રમ અનુગમન ર પહેચાનકા કાર્યક્રમ અગાડે બઢાયા છન. સંઘીય સરકારે દેશકા લાગે પહેલો ચરણમાં 3 લાખ ઘોષણા ભઈસકે પછી આવશ્યક કાર્યક્રમ તરસુ કરવા થપ 2 લાખ રૂપિયા અનુદાન ઉપલબ્ધ કરાવને ભાગ છ. યુવા શ્રમ તથા રોજગાર મંત્રાલય દ્વારા આયોજિત બાળશ્રમ નિવારણ સંબંધી રાષ્ટ્રીય ગુરુ યોજના તરજીમાં સુઝાવ કાર્યક્રમ સમાપનકો અવસરમાં સુવ્યવસ્થા અનુરૂપ સભ્ય પાલિકાલાઈ પહેલો ચરણકો અનુદાન ઉપલબ્ધ કરાઈ શકીએ જાણકારી કરાઈ છ. સો અવસરમાં દેશભરમાં કરીબ 21 લાખ ભંડા બધી બાલ બાલિકા જોખમમાં રહેકોમાં હાલસમ્મ 14 પાલિકાલે માત્ર બાળશ્રમ મુક્ત ઘોષણા કરેકો જાણકારી કરાઈ છ. કાઠમંડુ ઉપત્યકા સહિત દેશકા પશ્ચિમી ક્ષેત્રમાં પાણી પડેકો છ. ચિતવનદેખી પશ્ચિમકા તરાઈ ર પહાડી ધેરે જસો ક્ષેત્રમાં મધ્યમસમ્મકો વર્ષા ભએકો હો. ચિતવન નવલપુર તનહુલ ગોરખા બંટીયા સુર્ખેત દોટી કૈલાલી કંચનપુર ડડેલધુરા આસપાસના ક્ષેત્રમાં મૈકડસમ ચટાંગ હવાહરૂસહિત પાણી પડેકો મોસમ પૂર્વાનુમાન મહાશાખાલે જણાવેકો છ. તી ક્ષેત્રમાં થપ પાણી પડ્ને સંભાવના રહેકો છ. મૈકડસમ ચટાંગ હવાહરી અસિનાસહિત ઠૂલો પાણી પડ્ને ક્રમ શુક્રબારસમ્મ રહને મોસમ પૂર્વાનુમાન મહાશાખાલે જણાવેકો છ. હિમાલયી ક્ષેત્રમાં થોડો હિમપાત ર મધ્યમ વર્ષાકો સંભાવના છ. છોટો સમયમાં નઈ મોસમ ફેરબદલ હુને ર હવાહુરી તથા અસિનાબાટ સંભાવ્ય ક્ષતિકા લાગે જણાવેકો રહન સમેત મોસમવિદ્ આગ્રહ કરેકા છન. સન 2036 ગ્રીષ્મકાલીન ઓલમ્પિક આયોજનાકા લાગી અહિલેસમ્મ ભારત સહિત 7 દેશે દાવી કરેકા છન્. પ્રતિયોગિતા આયોજન કરન ભારત, કતાર, દક્ષિણ કોરિયા, જર્મની, દક્ષિણ અફ્રિકા, ટર્કી ર હંગેરી પ્રતિસ્પર્ધામાં રહેકો અંતર્રાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિએ જણાવેકો છ. યસે અરૂ દેશે ઓલમ્પિક આયોજનાકા લાગે અક્ટોબર 31 દાવી કરન સક્નેછન. આઉદો વર્ષકો માર્ચમાં આઈઓસીકો કાર્યકારી બોર્ડને ઇચ્છુક પક્ષહરૂકો સંક્ષિપ્ત સૂચી તૈયાર પાર્નેછ. ત્યસપછી ઉનીહરૂ ઓલમ્પિક નિકાયસંગ સંવાદ શરૂ ગર્નેછ. સન 2028 પ્રાથમિકતામાં પ્રાપ્ત આયોજકો નામ ઘોષણા ગરીને ર સન 2029 મધ્યતિર અંતિમ નિર્ણય હુને અપેક્ષા ગરેકો અંતર્રાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિલે જણાવેકો છ. આઈઓસીલે સન 2036 ઓલમ્પિક આયોજકો મૂલ્યાંકન આર્થિક સ્રોત ર રાજનૈતિક જનસમર્થન જસ્તા પક્ષીકા આધારમાં ગરીને સમેત ઉલ્લેખ કરેકો છ. અવસ્થ બિહાના 7 બજેકો સોલો સમાચારબાટ અંજુ કાર્કી રહન્છ. બિહાના 10 બજે સુર હાલચલ્લી ર ફેરી આઉછૌ. સૂચના શિક્ષા ર સ્વસ્થ મનોરંજનકા લાગી સોલો ફિલ્મ સુન્દરન હોલા.

0: સાચી ભાઈ ભજનો. નેપાળ સરકાર વિજ્ઞાપન બોર્ડ.
1: દીદી, આજ ભોલી મેરો શ્રીમાનલાઈ કે ભાગો? છીટો ઘર પણ આવું, એકલે બસ્ન રૂચાઉનુહુન્છ, દુબ્રાઉંદે પણ જાણુ ભાગો છ. પહેલા ખુબ પઢ્ને માન્છે અહીલે કિતાબે હેર્ન માન્નુહુન્ન. નૌ, પહેલા તો તેસ્તો માન્છે હૈન, કે ભયછ ત? દુઃખ ગરેર કમાકો પૈસા બેંકમાં અલિઅલિ જમા ગર્દૈ થ્યું. અસ્તિ ઘરકો લાગે કેહી સામાનહરુ કિન્નુ પર્યો ભનેર નિકાલ્ન ગકો પૈસા નૈ છૈન. સાનો સાનો કુરામાં કિચકિચ માત્રૈ ગર્નુહુન્છ, ઘરબારે બિગ્રિને જસ્તો પો ભઈસક્યો. લૌ ન દીદી, સમજાઈદિનુ પર્યો. યું તો નાગૌસ પ્રિયકર્તામાં દેખીને જસ્તી લક્ષી છ ત? કતે નાગૌસ ત ભાઈ, કે ભયો તિમીલાઈ? રૂઢાતી ભન ત.
2: ખે દીદી, કે ભનુ ર? સાથીહરૂલે ગાંજા ખાનાલાઈ જબરજસ્તી ગરે, મેં પણ નહીં ભન્નઈ સકિન ર ખાએ. ત્યારપછી બિસ્તારો બાની હુંદી ગયો. અહીં તો લટ લાગે છે, છાટ્નઈ સકિન. અહીં પણ ગાળો ભઈરહેકો છે.
1: ગાળો સારો મલાઈ કેહી થાહા છૈન. અબ ખુરકો હિસાબ તો છાડ્નુ પડશ. તિમી તો હામ્રો સહારા હો, કે યસરી બરબાદ હુને કામ ગર્દૈછો? સમજ ત, હામ્રો આમા બુવાલે સમાજમાં બનાઉનુ ભયેકો ચીજ પ્રતિષ્ઠા છુટ્ટી છ, યસકો સંરક્ષક તિમી ત હો.
2: હુન્છ દીદી, ધન્યવાદ. અબ મ સદૈ છાડેર એક અસલ નાગરિક બન્ને પ્રયાસ ગર્નેછુ. મને શ્રીમતીલાઈ પણ ધેરૈ દુઃખ દિએકો છુ. મેરો સબૈ થોક પરિવાર હો, મલાઈ માફ ગર અને સુધ્રને મૌકા દેઉ નહિ.
3: બારીસમાં લટ સિર્જના ગરી દુર્વેસરી તુલ્યાઉને વસ્તુ વા પદાર્થ લાગુ પદાર્થ વા લાગુ ઔષધ હો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને લાગુ પદાર્થલાઈ સ્વસ્થ શરીરકો લાગી પ્રયોગ ગર્ન આવશ્યક નભએકો પદાર્થ ભરે પરિભાષિત ગરેકો છ. યસ્તા પદાર્થલે મારીસકો કેન્દ્રીય સ્નાયુ પ્રણાલીમાં પ્રભાવ પાર્નુકા સાથૈ ઉસકો ભાવના ર સોચાઈમાં પરિવર્તન લ્યાઉદછ. त्यसैले लागु औषधको प्रयोग उसार पसार रोकथाम र नियन्त्रणमा जोड दिउ. स्वस्थ जीवन र सभ्य समाज निर्माणमा हातेमालो गरौ. लागु औषध बुक्का समाज निर्माणका लागि जिल्ला प्रशासन कार्यालय सुलुखु र सुलु एफिकको संयुक्त प्रयासमा जनहितमा जारी सन्देश.